સાકાસંગ વાસે સુરદેવા મુગદર્શ સફલ જાકી સેવા કરજૂડ નાનક કરે અરદાસ મુર સંત ટહેલ દી જય ગુણદાસ આસમહલ પંજવા સગલ